0: તો દેખો અનુશ્રી વૈશાયો, તો હું આપી મનફાવન રાજસ્થાની ગીત ઓર હવે આપણે કાર્યક્રમે ઓર આગે ભણાવવા ઓર ક્યુ નહીં આપી આપણી બહેનાને અગણિયારી એસી યોજનાએ ભી બતાવવા જો કે આપણી બહેનારે વાસ્તે ફાયદેમંદ વેસા તો ક્યુ નહીં આજ આપી બતાવવા આપણી બહેનાને ડે કેયર સેન્ટર યોજનાએ.
1: બિલકુલ ભૈસા, દેખો આજ રા જો બદલતા કા ટેમ મેં પરિવારની જો જીવન શૈલી હૈ આવશ્યકતા હૈ વણા મેં તેજ્યું પરિવર્તન આવી રહ્યો હૈ. પહેલી બડા પરિવાર વેતા સંયુક્ત

0: વાર વેતા ટાબરાને ઓર જો આપણા મોટિયાર બુઝુર્ગ વેતા મારી દેખભાલ કરવા વાસ્તે ઘરના સદસ્ય મિલી જુલીને કર લેતા લેકિન અબાર જો પરિવાર સંયુક્ત રી જગ્યા છોટા વે ગયા હૈ એકલ વે ગયા હૈ કામકાજી જીવન રે કારણ આપણે દેખા હા કે દેખભાલ રી જિમ્મેદારીઓ બઢી ગઈ હૈ એસા સમયમાં કહીએ કે ડે કેયર સેન્ટર જો યોજના હૈ સમાજ રે વાસ્તે એક મહત્વપૂર્ણ સહારો બની નહીં રહી હૈ ક્યુંકિ આજ રો ટાઈમ અસ્યો હૈ જિમે પતિ ઓર પત્ની દો હી કામ કરે હૈ
1: બિલકુલ વૈસા દેખો ડે કેયર સેન્ટર એસા કેન્દ્ર વેવે જટે બચ્ચા બુઝુર્ગ ઓર વિશેષ જરૂરત વાલા જો લોગ વેવે વણાને દન રે સમય અણા મે દેખભાલ કી જાવે અણા કેન્દ્ર રો ઉદ્દેશ્ય સુરક્ષિત વાતાવરણ પોષણ શિક્ષા સ્વાસ્થ્ય ઓર દેખભાલની સુવિધાએ ઉપલબ્ધ કરાણ હોય ઓર ખાસ તોર પે જો કામકાજી મહિલા હે વણારે પરિવાર રે વાસ્તે યે યોજનાએ બહોત ઉપયોગી સાબિત
0: દેખો ટાબરા વાસ્તે ડે કેર સેન્ટર યોજના જો હે ઘણી મહત્વપૂર્ણ હે છોટા ટાબર જો વે સુરક્ષિત વાતાવરણ સમય પે ભોજન ખેલકૂદ શીખવારી ગતિવિધિયા બનાને વટે મિલી જાવે હે અટે બચ્ચા રે શારીરિક ઓર માનસિક વિકાસ પે ભી ખાસ ધ્યાન દિયો જાવે હે પ્રશિક્ષિત કર્મચારી વેવે જો ટાબરા રી દેખભાલ કરે હે જણે કહીએ કે માતા પિતા આપણા કામ પે ધ્યાન દઈ શકે ઓર બનાને ટાબરા રી સુરક્ષા રી ચિંતા કમ કરની પડે
1: બિલકુલ સા વૈસા દેખો કે સરકાર દ્વારા સંચાલિત આંગણવાડી કેન્દ્ર ભી એક પ્રકારો ડે કેર વ્યવસ્થારો એક મહત્વપૂર્ણ હિસ્સો હે અણા કેન્દ્ર રે માધ્યમો બચ્ચાને પોષણ પ્રાથમિક શિક્ષા સ્વાસ્થ્ય સેવાએ ઉપલબ્ધ કરાઈ જાવે ઓર ગર્ભવતી મહિલાએ વેવે વણારે સાથ મેં જો છોટા ટાબર હે વણારે સ્વાસ્થ્ય પે ભી વિશેષ ધ્યાન અટે દિયો જાવે જણ્યું કે કુપોષણ કમ કરવામાં ઓર બચ્ચારે બહેતર વિકાસમાં ભી સહાયતા મિલે સા
0: લારે લારે દેખો કઈ જગ્યા અસી ભી હૈ જેટે બુઝુર્ગારે વાસ્તે ભી ડે કેર સેન્ટર સંચાલિત વી રહે અણા કેન્દ્રમાં બુઝુર્ગારે સ્વાસ્થ્ય જાંચ મનોરંજન યોગ બાતચીત ઓર સામાજિક સહયોગ જેસી સુવિધા મિલે હૈ અણી એવું કહી હૈ કે બુઝુર્ગ અકેલોપન મહેસૂસ નહીં કરે ઓર વણારો માનસિક સ્વાસ્થ્ય બહેતર બન્યો તો કોરે વે
1: દેખો વૈસા આપી વાત કરા જો ડે કેર સેન્ટર યોજનાએ હૈ વણાને ઓર ભી પ્રભાવી વણાર વાસ્તે પ્રશિક્ષિત કર્મચારી સ્વસ્થ વાતાવરણ પૌષ્ટિક ભોજન ઓર જો પર્યાપ્ત સંસાધન વેવે વંડી આવશ્યકતા ભી વેવે સા ઓર ડે કેર સેન્ટર યોજનાએ કેવલ આપી કહેવા કે દેખભાલની વ્યવસ્થા નહીં હૈ બલ્કી યો સમાજને ઓર મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ હે સા
0: બિલકુલ સા દેખો યા યોજના જો હે બચ્ચાને બહેતર ભવિષ્ય દેવે આપણી બેનાની પ્રગતિ ઓર બુઝુર્ગારે સન્માનજનક જો જીવન વે વણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે સહી સુવિધા ઓર સહયોગરા માધ્યમો ડે કેર કેન્દ્ર સમાજરે વિકાસમાં એક મજબૂત આધાર બન શકે હે
1: બિલકુલ વૈસા દેખો સા યા તો આપી વાત કીધી આપણી બહેનો કી ડે કેર સેન્ટર યોજના આપી કિસ તર જોડ શકા સા અબે આપકો તો કાર્યક્રમમાં આયા ક્યું નહીં આપણી બહેનાને એક રસ્તાની કીધો હુણાઈ દસા
0: બિલકુલ સુનાવા

0: તો અનુશ્રી વૈસાએ યુ તો હુણ્યો આપી રાજસ્થાની ગીત ઓર હવે આપણે કાર્યક્રમને દેખો જાણકારી કરે એ યોજના બી વતાઈ ઓર અંડે લારે લારે આપણી બેનાને ઘૂમવા ફરવાની વાત બી આપી વતાવવા તો આજ આપણી બેનાને આપી કહેવા કી પર્યટન મેં પંચમઢીરી વાત કરાંગા સા
1: બિલકુલ સા દેખો પંચમઢી જવા વાસ્તે અગર આપ આપણી બેનાને કહેવા તો દેખો પંચમઢી વારું દેખો ગરમીનો ટાઈમ હૈ ઓર પંચમઢી જો હૈ મધ્યપ્રદેશ રો એક પ્રસિદ્ધ ઓર સુંદર પર્યટન સ્થળ હૈ ઇને સતપુડારી રાણી ભી કહેવે હૈ હરિયાલીઓ ગિરિયતો કો પહાડિયા ઝરણા ગુફાવા શાંત વાતાવરણ ઓર પ્રાકૃતિક સુંદરતા અટે આવા વાળા પર્યટકાને આપણી ઓર આકર્ષિત કરે સમુદ્ર તલુ લગભગ 1000 મીટર ઊંચાઈ પે સ્થિત પંચમઢી જો હૈ પ્રાકૃતિક સૌંદર્ય ઓર ઠંડા મોસમ રે વાસ્તે વિશેષ રૂપમાં પ્રસિદ્ધ હૈ ઓર અબારું જો ગરમી રો ટેમ હૈ તો વટે જાણો ઘણો હવ લાગે હૈ
0: બિલકુલ વૈસા દેખો પંચમઢી જો વાતાવરણ હૈ વર્ષભર અટે હુવાવણો જ બન્યો રેવે ઓર ગરમીયા મેં યો મોસમ ઠંડક ભર્યો ઓર આરામદાયક વે વૈસા અણી વાસ્તે બડી સંખ્યા મેં પર્યટક અટે ઘૂમવા આવે અટારી હરિયાલી શાંત વાતાવરણ બી પ્રકૃતિ રે કરીબ વેવારો અનુભવ આપણે કરાવે સા શહેરારી જો ભાગદોડ ઓર શોર દૂર સ્થાનીઓ માનસિક શાંતિ રો બી અહેસાસ આપણે કરાવે સા
1: એકો પંચમઢી મેં કઈ પ્રસિદ્ધ પર્યટન સ્થળે અટે સ્થિત બી ફોલ અપ્સરા વિહાર જટાશંકર ગુફા પાંડવ ગુફા ધૂપગઢ એ વિશેષ આકર્ષણ રા કેન્દ્ર હૈ ધૂપગઢ પંચગઢી રો સબ ઊંચો સ્થાન માન્યો જાવે જટે સૂર્યદેવ ઓર સૂર્યાસ્ત રો જો સૂર્યોદય ઓર સૂર્યાસ્ત રો સુંદર દ્રશ્ય આપણે દેખી શકા પ્રકૃતિ પ્રેમીયા રે વાસ્તે યો જો સ્થાન હૈ ઘણો આકર્ષણ માન્યો જાવે
0: બિલકુલ વૈસા અટે વન્યજીવ ઓર જૈવ વિવિધતા રે વાસ્તે ભી જગા પ્રસિદ્ધ હે આસપાસ રે જંગલ મેં વિભિન્ન પ્રકાર રા પેડ પૌધા વન્યજીવ ભી અટે પાયા જાવે લારે લારે ટ્રેકિંગ રો અનુભવ ભી આપી અટે પ્રાપ્ત કર સકા સતપુડા ક્ષેત્ર રી પ્રાકૃતિક સંપદા પંચમઢી રી સુંદરતાને ઓર ભી અધિક બઢાવે સા
1: દેખો સા પંચમઢીને ધાર્મિક દ્રષ્ટિઓ આપણે ઘણો મહત્વપૂર્ણ માનના જેટે જટાશંકર ગુફા મહાદેવ ગુફા ઓર અસ્યા નરઈ સ્થાન હૈ જેટે શ્રદ્ધાળુ બડી સંખ્યા મેં પહોંચે આણા ગુફાઓ જુડી તે કે પૌરાણિક માન્યતા લોગારી આસ્થાને ઓર મજબૂત બનાવે ધાર્મિક ઓર પ્રાકૃતિક પર્યટન રહ્યો સુંદર સંગમ જો પંચમઢી હૈ વિશેષ પહેચાન દેવે હૈ
0: દેખો સા પર્યટન રે કારણ અટારે લોગાને રોજગાર અવસર ભી મિલે હોટલ વાહન સેવા હસ્તશિલ્પ ઓર સ્થાનિક વ્યાપારો ભી અનેક પરિવારી જો આજીવિકા અટે જુડી તકી હૈ ભી આપણે સ્થાનિક અર્થવ્યવસ્થાને ભી મજબૂતી દે રહી હૈ લારે લારે આપણે પર્યાવરણ સંરક્ષણ ઓર સ્વચ્છતા રે પ્રતિ ભી જાગૃતતા બઢાઈ રહી હૈ સા
1: બિલકુલ સા દેખો યો દેખા આપણા કે પંચમઢી કેવલ એક પર્યટન સ્થળ નહીં હૈ બલ્કિ પ્રકૃતિ રી સુંદરતા ઓર શાંતિ રો અદ્ભુત અનુભવ હૈ અટારી હરિયાલી ઝરણા પહાડ શાંત વાતાવરણ લોગાને નઈ ઉર્જા ઓર તાજગી પ્રદાન કરે ઓર યોઈ કારણ હૈ કે પંચમઢી આજ ભી દેશના પ્રમુખ પર્યટન સ્થળ મેં આપણી વિશેષ પહેચાન રાખે હૈ તો આપણા આપણી બેનાને યોસ કહેવા કે દેખો આની ગરમીના મોસમમાં આપણો કટી જાવારો મન કરી રહ્યો હૈ કટી ઠંડી ઠંડી જગા પર જઈને થોડી રાહત પાવારો મન કરી રહ્યો હૈ તો આપ પંચમઢી જઈ શકો હો
0: બિલકુલ વૈસા દેખો યા તો આપી વાતચીત કીધી આપણી બહેનો ઓર અબે ઘડી આડી દેખાત આપણે ભી અણી કાર્યક્રમ વિદા લેવારો ટેમ્પ્યો તો વૈસા ચાલાસા રામ રામ સા

0: તો રામાભાઈએ તો હું મનભાવન રાજસ્થાની ગીત ઓર ઘડિયાળી દેખા, તો હવે આપણે બી અણી કાર્યક્રમ વિતા લેવાનો ટાઈમ ગયો. તો આપા ચાલા સા, જય જવાન
1: જય કિસાન.